ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં આપ સૌ કોઈનું સ્વાગત છે. રેડિયો મોરિશિયસ AM 2 ના પ્રસારણ પર આવી પહોંચી છે રત્ના. આજના આપણા ગુજરાતી ગીતોના કાર્યક્રમને લઈને જ્યાં ક્યાંયથી પણ જોડાયા છો, આપ સૌ કોઈનું હૃદયથી અમે સ્વાગત કરીએ. 8 જૂન 2026 આજની તારીખ, સોમવારનો દિવસ. તિથિ પ્રમાણે જોવા જઈએ તો અધિક જ્યેષ્ઠ માસ વદ 8 અને આજે છે કાલાષ્ટમી. આપ સૌ કોઈનું સ્વાગત અમે કરી રહ્યા છીએ અને આજના આપણા હૈયા ભરેલા આપણા ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં તમે પણ પ્રેમથી જોડાયા હશો, બસ એવી જ આશાની સાથે આજના આપણા કાર્યક્રમની શરૂઆત આપણે કરીશું. રત્ના આપ સૌ કોઈનો સાથ આપી રહી છે બપોરના 2 વાગ્યા સુધી. ભાઈ, જો મહેનતને ધર્મ માનો તો સફળતા વરદાન બની જાય છે, માટે સોમવારનો દિવસ અને સોમવારના દિવસનો આ મંત્ર કે જીવનમાં હંમેશા મહેનત કરતા રહો, બસ પછી ફળની ચિંતા ન કરો, સારી મહેનત તમારું રંગ લાવશે. અને આ સાથે જ ચાલો આજના આપણા કાર્યક્રમને રંગીન ગુજરાતી ગીતોથી અમે સજાવી રહ્યા છીએ અને એક ખૂબ જ સરસ પ્રખ્યાત ગીતની સાથે આપણે કરીશું શરૂઆત. અમર સદા અવિનાશના આ ગીતની સાથે, જેમાં જયદીપ સ્વાદિયા અને દીપાલી સોમૈયાનું મધુર મીઠું સ્વર.

ઘણી વખત કહેવાય છે ને કે જીવનમાં રંગ હોવો બહુ જરૂરી છે. બેરંગ જિંદગી બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી જેવી લાગે છે. ચાલો સાત રંગોથી સજાવી દઈએ જીવનને. જલપા દવે કૃષ્ણ રાવલના સ્વરમાં મુકાયેલું આ ગીત લવ લગન અને લોચા ફિલ્મમાંથી લેવામાં આવેલું.

શ્રોતાઓ, આજના આપણા કાર્યક્રમને સમાપ્ત કરીશું. જગજીતસિંહના સ્વરમાં મુકાયેલા આજના આ છેલ્લા ગીતની સાથે જીવન મરણ છે એક આલ્બમમાંથી લેવામાં આવેલું આ ગીત તમારા માટે, અને આજનો આ દિવસ તમારા માટે ભરપૂર સ્ફૂર્તિદાયક રહે બસ એવી જ શુભકામનાઓની સાથે પ્રોગ્રામમાં વિરામ આપતા રજા લઈએ. નમસ્કાર, શુભ સંધ્યા આપ સૌને.